ત્યાં હું તમને આ કિતાબ પણ કાપ્યા સભેત લ્યો હ્યો તર એક વાર કર્યા હોય એક વાર જાઉન 100 મિનિટા ઝાલ્યાત. આઈચે પ્રસારણ ફુડે મરતાના કાતારા. आणि कार्यावळ सुरू करताना हो आवाज भूपेंदर हांचो.